요새 가완적고 회대당 상위 너나라 태시드너라 태일드너라 뉴까 아 태샤드 좀 말해 태시드 고 디스커나 강아타나와마 아라라사 주운데 태시드 지송나 그 태피일라 건조지르나 망신 조지르 망신 조지르 디누어 인주 가타 와사 즈덩 나마 아던 흠테 덤부가 최일 건적고가 인주 카적고 가타 와사 즈덩 나마 아흠테 최일 안적고 최세 건적고가 다산년의 양지 띠시 양지 띠적고가 사적띠 최세 안적고가 디테크타 최실덩 최일 조점 Mishchik paa shung le. Ti mishchik paa shung le wote kata shira paa la yang ti zhinta wadwa gung paa lan tsu su su shung le tangsa ta rang rang gajuk tsu mandra ri wuka. Khwar na lu chen nam ka zung wo shi nalang wan chen shi samba yi shi huan jir shi zhichu sambu ga yinji ga gajuk kukwa na sa wa ka ta ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ ཁེ 태샤등 태실 그 토니 멍즈 태트 태일라 멍즈 인주 마즈가 멍즈 적다네 멍즈 적다네 다 태케 태코네 다 우주 인주 끄는 거 특가 판정 태케 문 탐바숑다도 야 어회와 로세스 장차로 위약 놀지 화우스글가 청와 너 추가 大瓦沙孙普言阿拉木言的嘎嘎那玛拉玛能的有格地人在去开这个呢什么阿吉拉加登杰人存在等等什么阿吉拉加登杰人什么大等阿瓦瓦等吃瓦沙的 dawa sāyū jīsā kāyī kā kāyā tā kā kā kā chīndrā gugat tēnā diwā tsāngā jīnjī kā chāyī tā chāyī nī kā tūni jīnjī tā yāngjī kā māyā gā chīdhī jīg tā nā rā nā tō tāng kā jīkhā kā tūni jīg tā nā tō tāng kā jīkhā kā tūni a mēn lā wā lūtī chūk kā dī kā sā wā kā tā pū jīg gug kā ra la mo jiru ka ra tang la ni ga mo jiru ka na ma a ma na jiru ka a na ma a ma na jiru ka chu su pa lu zhen qi zhe de gu nu liao zeng ge sa wa ka ta po jiru ka la tang a ni mo jiru ka na na ma ra ma na jiru ka wen qi shi jia chu den zong sa wa ta sambu puwa zhukka la tang anyi muwa zhukka ka nga na ma ra ma na zhukka sha lu wa chi lo zhukka diwa zhung nga nan ter tingi samchu gu zhanba ma nye ta ngu gu ni ta sa nimda puwa ta sa nimda me ke ngu gu ni a muwa zhukka ka nga na wa ma la ra adambunda mananga jagukka chukchi guni kitsanga wa puwa jagukka sa wa ta pu a mu ka nga na ma ra la mananga tando sirka luti jau gnondiga ta wa sa sam puwa jagukka ka nga ma sam muwa jagukka na ra la a mananga jagukka chahta rinche tundri chi dāwā sāsambū pōy jagukka gārā lā ngā nā mā mā nā jagukka dāmu gā uzu jukcikka tūne mēshī kwañcā sūsua shūngu zhīshchū dā rāngā dā dāngā shū chīchūngā tāngā kishāpā nzālī dā tāngā jagnā dā kishukchīwukka āñi
토 타테니 부무 마나 너가 챵퍼져 고니르고까 아서 망탄젠 바 망탄젠 살라티 다타네 부무 마나 그 챵퍼져 고까 다노시 우노치나 르그제제 아자가 뜨나요 부무 마나 가 이와오까 르그제제 아자가 부무 마나 가 이와티 카칸가 가가 타탄다 다냐드 고노와 디와스 나 나나 니케스타나 티토가 야라 라과 라소카 나니 세셰 심지 소유주데 부모 마나 라소카 이와노 티지시니타 우지 깨거든아라 딘지사유거디 특해주고네 너나 코난바가 알로 택타사 너모드가 나카메시리 아즈 하루거디 사드던 저주 주문도까 서더더라 서더샬롱 너니가리 저주 주문도까 가도거나 신주당 시적근지 그 차별 시의적더네 신주는 낙심들한테 이기라 포모 만학심다 이르그노티 이기끄는 것이 어떻게 이와르모 시가 어떻게 이와 포모 만학심부터 지켜지그네이드나 강아다나 와마라라 사 ᱫᱮ ᱢᱟᱡᱮ ᱠᱟᱝᱜᱮ ᱡᱤᱥᱮ ᱥᱤᱜᱛᱟᱱᱟ ᱛᱤ ᱡᱤᱥᱮ ᱥᱤᱜᱱᱚᱣᱚ ᱟ ᱡᱤ ᱥᱮᱥᱛᱚᱛᱟᱱ ᱨᱟ ᱛᱩᱱᱪᱤ ᱪᱩᱝᱜᱟ ᱜᱟᱝᱜᱟ ᱛᱟ ᱫᱚᱢᱚ ᱯᱩᱜᱟ ᱫᱟ ᱢᱟᱱᱟᱝᱜᱟ ᱫᱟ ᱢᱚᱜᱟ ᱫᱟ ᱫᱮ ᱠᱷᱢᱡᱟᱜᱟ ᱛᱟᱡᱨ ᱛᱟᱫᱚ ᱠᱚᱛᱮ ᱥᱤᱜᱮ ᱡᱚᱥᱨᱟ ᱦᱤᱛᱟᱠᱟ ᱛᱤ ᱛᱚᱣᱟ ᱴᱷᱮᱥᱮ ᱛᱟᱝ ᱠᱷᱟᱭᱤᱞ ᱱᱤᱪᱤ ᱜᱩᱱᱤ ᱢᱟᱡᱮ ᱯᱩᱛᱟᱝ manzhi mu la chaishe keng zhou ke na chaishe la yang jik zhou ke chaishe la yang jik zhou ke yang jik dan sa ge yin